હેલો, હાય, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે હોઉચી ગુરુવાર, સમય વર્તમાન 7:26:42. કોહલા પાગ કરીછી, વર્ષા પાગ કરીછી. કોઠે કોઠે વર્ષા છાડી જઈછી, આ કોઠે કોઠે છીપછીપ વર્ષા ચાલીછી. રાતી સારા બહુત વર્ષા હેછી. એ વર્ષા ભેજા પાગરે નિશી તરફરુ આપણમાનંકુ બહુત બહુત શુભેચ્છા, શુભ અભિનંદન. વર્ષા હોઉચે સિના આપણમાને કિંતુ જમ્મા અજથારે કામ નથી. વર્ષારે ઓદા હુંતુ નહીં, ભીજંતુ નહીં, દેહ ખરાબ હવાર સંભાવના રહીછે. તેણુ સતર્કતાર સહિત આમે જદી જીવન અતિવાહિત કરવા, તેબે આમે સુસ્થ રહીબા. આમે સુસ્થ રહીલે સબુ કામ કરવા પાઇં આમર ઈચ્છા આગ્રહ એસબુ મધ્ય રહીબ. તેણુ જદી કામ નહીં બા કોણસે કામરે નિહાતી ભાવરે આપણમાનંકુ બહારિબાકુ પડુછી, સાંગરે છતા બા રેનકોટ નિહાતી ભાવરે નિયંતુ. એબં વર્ષાકુ એડીબા પાઈ, વર્ષાકુ અવોઇડ કરિબા પાઈ જાહા જાહા પ્રિકર્શન નબાકુ પડિબ સે સબુ નિયંતુ. અજથા કામ નથાઇ વર્ષારે ભીજંતુ નહીં, ઓદા હુંતુ નહીં, અજથારે બહારકુ બહારંતુ નહીં. વર્ષાર મજા નિયંતુ. આ વર્ષા સમયરે શુણુથાંતુ 100.4 આકાશવાણી FM રેનબો કટેક દિલ સે દિલ તક કો.